હવે સાંભળીએ માયા દીપકના સ્વરમાં મીરાની રચના. આની પહેલાં આપે સાંભળ્યું કબીરની રચના હસમુખ પાટડિયાના સ્વરમાં.

જનાર્દન રાવલના સ્વરમાં પ્રેમ સખીની રચના સાંભળી અને આ સાથે જ આજનો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.

આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીયની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે

0: જીવનની કદર શીખીએ, તથા વક્તા તેજની મહેતા છે.
1: અસ્તિત્વના અર્ણવમાં ઉદ્ભવતી ઉર્મિઓની અદ્ભુત લીલા એટલે જીવન. એના રૂપ, રંગ, રસની વિવિધતા અનંત છે. જીવન જળના બિંદુઓથી જ સમગ્ર અસ્તિત્વનો સાગર ઘૂઘવતો રહે છે. જીવન જળની પ્રત્યેક બિંદુરૂપી પળ અને લહરરૂપી પ્રસંગની અનેરી શોભા હોય છે. જીવન મૂલ્યવાન છે તે વેડફવાને લાયક નથી, તેમાં પરિવર્તનના ઘોડા આવ્યા જ કરે છે. જીવનમાં દુઃખ સુખરૂપી કાંટાઓ અને ફૂલો ચોમેર દેખાયા કરે છે. કાંટાઓ ઉગે પછી જ્યારે સુખરૂપી ફૂલ આવે ત્યારે દુઃખરૂપી કાંટા સાર્થક લાગે છે. કાંટા વાગે ત્યારે એમ થાય કે કાંટા શા માટે, પરંતુ ફૂલ આવે ત્યારે કાંટાનો ડંખ ભૂલાઈ જાય છે. કાંટાની હસ્તીમાં પણ કાંઈક અર્થ દેખાય છે. આથી કવિ કહે છે, કુછ નહીં ડર વાયુ જો પ્રતિકૂલ હૈ ઔર પૈરો મેં કસકતા શૂલ હૈ ક્યોંકિ મેરા તો હર અનુભવ યહી રાહ પર હર એક કાંટા ફૂલ હૈ. આવો આપણે પણ આવા જીવનની કદર કરતા શીખીએ. આમ તો જીવન એટલું ચંચળ છે કે તેને પકડવાનો પ્રયત્ન કરતા જ છટકી જાય છે. સરકી જાય પલ, કાળ તણું વરસે ઝરમર જલ. નહીં વર્ષામાં પૂર નહીં એ ગ્રીષ્મમહી શોષાય. કોઈના સંગ નિસંગની એને કશી અસર નવ થાય. જાય તેડી પોઢેલાને એ નવલોકે નવસ્થલ. કુદરતના આવા અલૌકિક કરિશ્માથી જ સર્જાય છે જીવન. સમય તેને નવા નવા વાઘા પહેરાવી સોળે શણગારે સજાવતો રહે છે. એને રંગીન રસ ફુવારીઓથી ભીંજવતો રહે છે. સુખ દુઃખના ખટમીઠા સ્વાદોથી આહલાદક સંતૃપ્તિ આપતો રહે છે. જીવનની આપણે ત્યારે જ સાચી કદર કરી કહેવાય કે આપણે તેને મન ભરીને માણીએ. ક્રિયાની નિષ્ઠામાં કે ભાવની શુદ્ધતામાં સહેજ પણ અધૂરપ જીવનની યથાર્થતાને દૂષિત કરી દે છે. સાચું જીવન જીવવા અને તેની કદર કરવા માણસ માટે એ જરૂરી છે દરેક ક્રિયા દિલ દઈને કરે. જે કરવું છે તેમાં ડૂબી જવું ને જે મેળવવું છે તે માટે મરી ફીટવું એ જ સાચું જીવન. જેમાં જૂનાને હડસેલી દેવાનું સાહસ અને નવાને વધાવી લેવાનો ઉમળકો ન હોય તે જીવન જીવન ન કહેવાય. જીવનમાં તો પ્રત્યેક ક્ષણે ચેતનાનો ચમકારો અને પરિવર્તનનો ભણકારો જોઈએ જ. નિશ્ચેતનાના ખડકને જે માણસ જાગરૂકતાની શારડી વડે ભેદી શકે તેને માટે જીવન પાતાળ કૂવાના ફુવારાની જેમ ફૂટી જ નીકળે છે. મરજીવા મરવાથી ડરતા નથી, એટલે જ ઊંડા સાગરમાંથી મોતી બહાર કાઢી શકે છે. એક શાયર કહે છે, મુજે રોકેગા તું અય ના ખુદા ક્યા ગર્ક હોને સે કે જિનકો ડૂબના હૈ ડૂબ જાતે હૈ સકીનો મેં. જીવન એક સંગ્રામ છે, જીવન એક યજ્ઞ છે, જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં, જ્વાળા વિના યજ્ઞો હોઈ શકે નહીં, તોફાન વિના સાગર હોઈ શકે નહીં. આ બધાને હસ્તે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો કદરદાન બની શકે.
0: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો જીવનની કદર શીખીએ, તથા વક્તા તેજની શાહ હતા. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે. થોડી ક્ષણોમાં મુંબઈ કેન્દ્રથી જોડાઈએ શ્રી

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી
4: मन की बात है, जन जन की, सभी की, कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ સાંભળીશું અંતરાલ બાદ. બરાબર 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD 23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD 23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની, એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.સમથિંગ કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના

0: આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગ્યે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે DRB, મકાઈ, જુવાર, રાયડા ખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોમાં થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત 845 પ્રતિ કિલો ફેટથી વધારીને 860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવા અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાજડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન LPG લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને IPL ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગ માટે જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્રથી.

0: આ સાથે જ આજનો હમે રહી પ્યાર કે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપણે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:45 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું છે કે

ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના માથાભારી કેસના અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા. અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષિત ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની ચૂકવણી સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ કેવી વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી અપીલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય મલ્યા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆરની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જોકે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રેક ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે
બિરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બિરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી.

0: મહાનું નેપાળના સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abad ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટોઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: प्रवक्ता रणधीर जायसवाल ने कहा है कि केंद्र शासित प्रदेश जम्मू कश्मीर और लद्दाख भारत के अभिन्न तथा अविभाज्य अंग हैं और हमेशा रहेंगे. प्रवक्ता ने कहा कि किसी अन्य देश को इस पर टिप्पणी करने का अधिकार नहीं है. उन्होंने कहा कि भारत चीन पाकिस्तान आर्थिक गलियारे यानी CPEC को उसकी परियोजनाओं का कड़ा विरोध करता है जो भारत के संप्रभु क्षेत्र में आती है. श्री जायसवाल ने कहा कि इस संबंध में चीन और पाकिस्तान को भारत का रुख कई बार स्पष्ट बताया जा चुका है. किया प्रवक्ता ने कहा कि भारत ने पाकिस्तान और चीन के बीच 1963 के तथा कथित सीमा समझौते को कभी नहीं मान्यता दी है. अनुपम की रिपोर्ट के साथ विश्व दर्पण समाचार के लिए शक्ति सिंह.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરપર્સન તુહિનકાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું MQ રિપેટ ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, DK શિવકુમાર CM બનશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 7:55 થઈ રહી છે અને હવે જરોખા અંતર્ગત આપ સાંભળશો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

મુંબઈ કેન્દ્રથી સવારે 8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક તથા 9:30 કાર્યક્રમે આજ કે ફનકાર પ્રસારિત થશે. 10 વાગે આપ સાંભળી શકશો ગુજરાતી ફિલ્મી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ તથા 11:02 થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત થશે 11:30.

બપોરે 12:05 મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ. મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર આપ સાંભળી શકશો 12:30, જેમાં અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં આપ સાંભળશો હિતેશ માવાણીની પત્રો અને ઇમેલ્સ, જેમાં આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણીના સંદર્ભમાં મહેશ શાહ અને હિતેશ માવાણીની વાતચીતનો ભાગ બીજો આપ સાંભળશો. મુંબઈ કેન્દ્રથી 1:00 પ્રસારિત થશે કાર્યક્રમ સુરીલા સફર. 2:00 કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ સંગીત તથા 3:00 મુંબઈ કેન્દ્રથી આપ સૌનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી પ્રસારિત થશે. 4:00 પિટારા અંતર્ગત આપ સાંભળશો સેલ્યુલોઇડ કે સિતારે અમારા મુંબઈ કેન્દ્રથી. સાંજે 5:00 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ તથા 6:00 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર પ્રસારિત થશે. મુંબઈ કેન્દ્રથી 7:00 આપ સાંભળી શકશો કાર્યક્રમ જયમાલા. રાત્રે 8:00 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીંથી પ્રસારિત થશે. રાત્રે 9:00 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત તથા 10:00 આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે. 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત આપ સાંભળી શકશો. 11:10 સમય વાંચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. બરાબર 8:00 આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર કાર્યક્રમ સમાચાર પ્રભાત.

0: રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: પ્રસ્તુત હે કાર્યક્રમ ચિત્રલોક.

0: सुनिए चित्रलोक कार्यक्रम के बाकी गाने संतराल के बाद।
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
0: વિવિધ ભારતી પર આપ સુન રહી હૈ ચિત્રલોક કાર્યક્રમ. શાશા તિરુપતિ ઓર અરજીત સિંહ કી આવાઝ મેં અતરંગી રે ફિલ્મ સે ગાના ઇરશાદ કામિલ કે બોલ યા રહેમાન.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સવારના 10 વાગવા આવી રહ્યા છે અને થોડીક ક્ષણોમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીના એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહનું આયોજન. સીબીએસઈએ જણાવ્યું છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓન સ્ક્રીનિંગ માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત કેનેડા આર્થિક ભાગીદારી બંને રાષ્ટ્રોની સહિયારી સમૃદ્ધિ તરફ દોરી જશે. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બેઠક યોજી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. ઇઝરાયેલે લેબનોન પર કરેલા હુમલામાં 31ના મોત નિપજ્યા. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનાર

0: સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા યોજાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ 15 રૂપિયાનો વધારો કર્યો છે. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર હવે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ રેવા ફિલ્મના ગીતથી. શહેઝાન મુજીબ તથા અર્ચના શ્રીકાંતનો સ્વર, અમર ખાંદાનું સંગીત.

હવે પછીનું ગીત સાંભળીએ અલબેલી નાર આ ફિલ્મનું. અલકા યાજ્ઞિક તથા સાથીઓનો સ્વર છે, સંગીત તથા શબ્દો અવિનાશ વ્યાસના.

હવે સાંભળીએ આશિત દેસાઈ તથા સુલોચના વ્યાસના યુગલ સ્વરમાં આશાપુરા માતાની ચૂંદડી ફિલ્મનું ગીત. સંગીત તથા શબ્દો અવિનાશ વ્યાસના.

ગુજરાતી ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો, અને હવે સાંભળશો ફિલ્મ ભાદર તારા વહેતા પાણીનું ગીત. સુમન કલ્યાણપુર તથા સાથીઓનો સ્વર છે, સંગીત અવિનાશ વ્યાસનું.

0: આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મી ગીતો. કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી

0: सेक्टर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: હર રોજ સવાર 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, भारत का गम एक्सपर्ट।
3: 96.7 FM पर आपे ट्यून कर्यु छे अने आप सांभळी रह्या छो गुजराती फिल्मी गीतो। कार्यक्रममां आगळ वधीए, फिल्म चंदन चाहवाड़ीनुं गीत सांभळीए आशा भोसलेना स्वरमां, रणजीत राजपूतनुं संगीत।

કાર્યક્રમમાં હવે સાંભળીએ ચાંદો ઉગ્યો ચોકમાં આ ફિલ્મનું ગીત ઉષા મંગેશકર તથા સાથીઓના સ્વરમાં, સંગીત ગૌરાંગ વ્યાસનું તથા શબ્દો કેશવ રાઠોડના.

ઉષા મંગેશકર તથા મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં હવે સાંભળીશું ચંદુ જમાદાર ફિલ્મનું ગીત, સુરેશ કુમારનું સંગીત તથા ધીરજ વોરાના શબ્દો.

અને ગુજરાતી ફિલ્મી ગીતોના કાર્યક્રમના અંતમાં સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં 100 દાડા સાસુના અને 1 દાડો વહુનો આ ફિલ્મના ગીત.

અને આ સાથે જ આજનું ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 10:30 થઈ રહ્યા છે અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ પુષ્પા ધ રાઇઝ ફિલ્મના ગીતથી. સ્વર છે જાવેદ અલીનો, સંગીત દેવીશ્રી પ્રસાદનું. પરંતુ તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.

0: રાઘવ અને તનિષ્ક બાગચીના સ્વરમાં આપ્યા સાંભળ્યું ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયાનું ગીત. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ સાથે. કાર્યક્રમમાં હવે સાંભળીએ લુડો ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં, પ્રીતમનું સંગીત તથા સંદીપ શ્રીવાસ્તવના શબ્દો.

0: કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ સાથે, અને કાર્યક્રમમાં હવે સાંભળશો ફિલ્મ લુકા છુપીનું ગીત મીકા સિંઘ તથા સુનંદા શર્માના સ્વરમાં।

0: धूम मस्ती धूम કાર્યક્રમના અંતમાં સાંભળીએ બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મનું ગીત બપી લહેરી તથા અનુરાધા પોંડવાલના સ્વરમાં, સંગીત તનિષ્ક બાગચીનું, શબ્દો ઇન્દિવરના.
1: નમસ્તે બહેનો ઔર ભાઈઓ, બડે હી કમ શબ્દો મેં આપકો સુનાના ચાહતા હું ઉસ સાલ કા લોકપ્રિય ગીત યે યે યે યે.
2: Control.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નીટ UG પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. 4,000 મેટ્રિક ટન LPG લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આકાશવાણીના 90 વર્ષોની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સુગમ સંગીત સમારોહનું આયોજન. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ વિજયપથ ફિલ્મનું ગીત કુમાર સાનું અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત અનુ મલિકનું બોલ છે ઝમીર કાઝમીના,

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સાથ સાથ ફિલ્મ ગીત, ચિત્રા સિંહનો સ્વર, કુલદીપ સિંહનું સંગીત અને બોલ જાવેદ અખ્તરના.

સાંભળીએ હવે ધરતી ફિલ્મગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો સ્વર, બોલ હસરત જયપુરીના, સંગીત રાજિંદર કૃષ્ણનું.

શ્રોતા મિત્રો, આ સાથે જ દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ બોબી ફિલ્મનું ગીત. લતા મંગેશકર અને શૈલેન્દ્રનો સ્વર છે, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને બોલ છે આનંદ પક્ષીના.

તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ અમર પ્રેમ ફિલ્મગીત કિશોર કુમારના સ્વરમાં. રાહુલ દેવ બર્મનનું સંગીત, બોલ છે આનંદ બક્ષીના.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: સાંભળીએ હવે છોટી સી બાત ફિલ્મનું ગીત. યેસુદાસ આશા ભોસલેનો સ્વર છે, સલી ચૌધરીનું સંગીત, બોલ છે યોગેશના.

સાંભળીએ તરન્નુમ કાર્યક્રમમાં અંતિમ ગીત. અભિમાન ફિલ્મનું લતા મંગેશકર અને કિશોર કુમારનું સ્વર છે, મજરૂહ સુલતાનપુરીના બોલ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ તરન્નમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 12 વાગે સાંભળશો મુખ્ય સમાચાર. બસ થોડી જ પળોમાં.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. દેશના વિવિધ ભાગોમાં વધી રહેલા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાલુપુર ફ્લાયઓવર પર 45 મીટર લાંબા સેગમેન્ટલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે. જાપાનના ટોકિયોમાં ભારતીય દૂતાવાસે ભારત જાપાન નેક્સ્ટ જનરેશન પાર્ટનરશીપ સેલિબ્રેટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બીજી બેઠક યોજી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: દર્શકો ખબરદાર, જો બ્રેકિંગ ન્યૂઝ બનવાથી બચવું હોય તો પૈસા મોકલતી વખતે નામ અને પૈસાની રકમ હંમેશા ફરી ચકાસી લો.
2: RBI કહે છે, કોઈની પણ પેમેન્ટ કરતી વખતે જરા ધ્યાનથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: दो जून सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
1: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती की सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
0: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
2: बधाई हो बधाई जन्मदिन की तुम।
0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
2: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
3: अमर गीतों की रचयिता कवि प्रदीप की सुपुत्री मितुल प्रदीप साझा कर रही है अपने पिता कवि प्रदीप के जीवन से जुड़ी कुछ यादें।
4: जैसे उनके कपड़े बहुत ही सादे रहते थे, कभी भी सफेद के सिवा उन्होंने पहना नहीं, एकदम सीधे सादे व्यक्ति। लेकिन उन्होंने बच्चों के ऊपर कभी भी अपना सिद्धांत लादा नहीं, लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीजें हम में अपने आप से आ गई।
3: तो सुनना न भूले कार्यक्रम उजाले उनकी यादों के 31 मई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
6: सेवा देश की सुरीली धड़कन कार्यक्रम है यादों की महफिल।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 12:30 થઈ રહી છે તો પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: સત્ય વિના જીવનમાં કોઈ પણ સિદ્ધાંતો કે નિયમોનું પાલન અસંભવ છે. વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના આ નાનકડા છતાં અસરકારક એવા સુવિચાર સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હેતભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં સિનિયર જર્નાલિસ્ટ અને રાઇટર મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપણે સોમવારે સહિયર કાર્યક્રમમાં સાંભળી હતી.
0: આપણે જાણ્યું કે આકાશવાણી સાથેના તેમના અનુસંધાનની શરૂઆત થઈ એક શ્રોતા તરીકે, ત્યારબાદ લેખન થકી અને વૈવિધ્યપૂર્ણ કામગીરી થકી તેઓ આકાશવાણી સાથે જોડાયા તથા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરતા થયા. મિત્રો, મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની સોમવારે બાકી રહેલી વાતચીત ચાલો આજે સાંભળીએ.
2: મહેશભાઈ, આકાશવાણીના પ્રથમ કોન્ટ્રાક્ટ થકી આપને જે કદાચ જીવનની પહેલી કમાણી થઈ, તો એ અંગે તમારો અનુભવ આપણે શેર કરીએ શ્રોતા મિત્રો.
3: હા, એ તો એ મેં તમને કહ્યું કે પહેલો 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એ તો મારા માટે બહુ જ એમ કહેવાય ને કે બહુ જ મોટો એક દસ્તાવેજ, જે આજે બી સાચવી રહ્યો કે હું 1980 આજે 46 વર્ષથી એક જ સંસ્થા સાથે કરું ને કેટલા બધા પ્રોડ્યુસર આવી ગયા. જસ્ટ લાઈક હું તમને થોડાક નામ છે અને એ મારે એ માટે યાદ કરું કે જેમણે મારી શક્તિ પીછાણી અથવા મને પ્રોત્સાહિત કર્યું, એટલે એમનો આભાર. જેમ કે ભરતકુમાર ચૌહાણ, સતીશકુમાર સક્સેના, ડૉક્ટર ચંદ્રસેન નાવાણી, હરીશ કકવાણી, હિમાંશુ આહયા, વીકે દવે, મંજુલા શાહ, જયેશ પંડ્યા, મૌલિન મુનશી, પારુલ વ્યાસ, ત્રિલોક સંઘાણી, શશિકાંત પરાતે, શૈલેષ પંડ્યા, સાદિક નૂર પઠાણ, તુષારભાઈ શુક્લ અને આજે તમે એ યાદીમાં એક નામ વધુ, એ આજે હિતેશભાઈ, તમે હિતેશભાઈ માવાણી. જી,
2: ખાસ કરીને જે કહેવાનું મને થાય છે કે મહેશભાઈ પાસે એક આખી જેને કહેવાય ને મેમોરાઇઝ થયેલું છે આકાશવાણી, તો એનો એક અધિક આનંદ છે.
3: અરે, બીજું હિતેશભાઈ બહુ એક બહુ સરસ વાત કહી, જે જિંદગીનું આ કોન્ટ્રાક્ટ તો છે જ એ કામ કર્યું એનું, પણ એનાથી સૌથી મોટું જે મને જીવનભર યાદ કહી શકાય અને જેનો હું આજે બી ગૌરવ લઈ શકું કે મારા ઘરની દિવાલ પર ટીંગાડી શકું એવું એક એક દસ્તાવેજનું કામ એ છે કે એ જમાનામાં અત્યારે આપણે નશીલા દ્રવ્યોનું અત્યારે જે દૂષણ

0: છે એ આજકાલનું નથી, બહુ જ વર્ષોથી. તો એ લગભગ 1990 ના અરસામાં આકાશવાણીનું એક કેન્દ્રીય સંસ્થા એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું. તો એ લોકો એક સ્લોગન બનાવ્યું કે રેડિયો ડેટ, રેડિયો એટલે રેડિયો, અને ડેટ ડેટનો ફૂલ ફોર્મ એવું થાય, ડી ફોર ડ્રગ્સ, એ ફોર આલ્કોહોલ, ટી ફોર ટોબેકો અને ઈ ફોર એજ્યુકેશન, એટલે રેડિયો ડેટ, બરાબર. અને એ લોકોએ એની 13 એપિસોડની સિરિયલ કરી, બધા પ્રાદેશિક કેન્દ્રોમાં પ્રાદેશિક ભાષામાં વધે, અને એની આઉટલાઈન આપી દે કે ભાઈ આ તમારો પહેલો એપિસોડમાં આટલું સમાવવાનું, બીજા એપિસોડમાં. તો એ વખતે યુવાણીમાં સતીશકુમાર સક્સેના સાહેબ હતા, તો એનો એપિસોડ 0 અને 1 નંબરની મને આઉટલાઈન આપી, એના આધારે મેં 2 એપિસોડ લખ્યા, એટલે એ પ્રસારિત થાય. હા, એટલે તમે વિચારો, જે કેન્દ્રમાં નેશનલ લેવલે બ્રોડકાસ્ટ થવાની, એ સિરિયલના પહેલાં 2 એપિસોડ લખવાનું એમને મારામાં કંઈ સામર્થ્ય જોયું કે મને શક્તિવાન બનાવે બંને રીતે, તો એ કર્યું. પછી એ થયું કે 13 એપિસોડની સિરિયલ પતી ગયા પછી એ લોકોએ એક પોસ્ટર સ્પર્ધા યોજી, અને પોસ્ટર સ્પર્ધા હતી કે ભાઈ તમારે રેડિયો ડેટ એટલે નશીલા દ્રવ્યોની સમાજમાં જાગૃતિ લાવવા અંગેનું પોસ્ટર દોરવાનું, અને ભારતની 14 માન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં હતી. તો મને થયું કે ચલો હું ભાગ લઉં. જિંદગીમાં હિતેશભાઈ પહેલી વાર પોસ્ટર દોર્યું, બરાબર, એ પછી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો, બરાબર. એ પોસ્ટર દોર્યું અને કોઈક એવો વિચાર હોય કે હું હિન્દી ભાષામાં લઉં, બાકી ગુજરાતી એટલે ગુજરાતીમાં લીધો તો સારું હતું. અને બીજી વસ્તુ કે ગુજરાતીઓ એટલે ગુજરાતી સમુદાય ઓછો હોય, એટલે એમાં ઓછા કલાકારો, એટલે તમને જીતવાના ચાન્સીસ વધારે રહે, એમ ભલે 50 તો છેવટે ત્રીજો નંબર બી આવે, આશ્વાસન બી મળે, પણ સમાવું કંઈક નહીં, મને કંઈક જુદો વિચાર, એટલે મેં હિન્દી ભાષામાં કર્યું અને એ પોસ્ટર મોકલ્યું. અને હું એટલો બધો ખુશનસીબ કે એ મારા હિન્દી પોસ્ટરને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, અને મારું એ પોસ્ટરનું શીર્ષક હતું ખેલ ખતરનાક. મેં એવું બતાવ્યું હતું કે ભાઈ નશીલા દ્રશ્યોથી શું હાનિ થઈ શકે. તો એ ચેસનું બોર્ડ બતાવ્યું, મને આજે બી ચેસ રમતા નથી, કોઈ રમત નથી આવડતી, પણ સમાવું એક ગે એ પેઇન્ટિંગ કરું હતું ત્યારે કંઈક સૂચ કેળવી લીધી કોકની પાસે, મેં ચેસનું બોર્ડ દોર્યું. અને ચેસ રમતા હોય સામાન્ય રીતે 2 માણસ રમે, મેલ ફિમેલ કે કોઈ 2 પાત્રો, તો એ 2 ખેલાડી તરીકે એક ખેલાડીમાં મેં દારૂની બોટલ મૂકીને બીજા ખેલાડી તરીકે સળગતી સિગારેટ મૂકી, અને એ બંનેના જે પ્યાદા છે હાથીને જે પેલા ચેક ને એ બધું છે કે એ પ્યાદા તરીકે માણસો મૂક્યા, એટલે એનો કહેવાનો ભાવ અર્થ એવો હતો કે દારૂ કે સિગારેટ જે પાત્રો એના છે ચેસના, એ જેના હાથમાં લે અને પછી એ કુકરે ઉડી જાય એટલે માણસ ખતમ થઈ જાય, એટલે એનું મેં શીર્ષક આપ્યું હતું ખેલ ખતરનાક. અને એ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, અને દિલ્હીમાં જવાનું હતું, હું એ દિવસોમાં મારા લગ્ન થયા હતા એટલે મને ને એક જણને જવાનું, એટલે મને તો થયું કે ચલો આ ફરવાનો ચાન્સ મળશે દિલ્હીમાં. પણ એ દિવસોમાં આપણા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને દિલ્હીમાં તોફાનો થયા, એટલે પછી જવાનું મેં માંડી વાળ્યું. હા, અને ત્યાં દિલ્હીમાં સમારંભ હતો, પછી હું નહીં ગયો અને અમે જાણ કરી દીધી કે હું આ નથી આવી શક્યો. તો 1000 રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, સર્ટિફિકેટ આવ્યું, અને એ પોસ્ટરની બુક DAVPએ બહાર પાડી હતી એ આવી. એટલે આ 1000 રૂપિયાની રકમ કરતાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પહેલી વાર ભાગ લઈને પ્રથમ વિજેતા બનવું ને, એ તો એ જીવનનું બહુ જ અદ્ભુત સંભાળણું ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે.
1: ખૂબ જ સુંદર વાત કરી પોસ્ટર કોમ્પિટિશન અંગેની, રેડિયો ડેટની. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદમાં ઘણા બધા સ્ટોક કેરેક્ટર્સ છે જેમણે પોતાની એક કાર્યની અમિટ છાપ શ્રોતાઓમાં પણ છોડી છે, આજની તારીખે પણ શ્રોતાઓ તેમને યાદ કરે છે.
0: એવું એક પાત્ર છે, હું સાણીને શકરાભાઈ, સાણભાઈ શકરાભાઈ, ઔદ્યોગિક કામદારોનો કાર્યક્રમ સવારે આવતો હતો અને સાંજે રિપીટ થતો હતો, અને એના જે સાણાભાઈ અને શકરાભાઈનું કાર્યક્રમ જે પાત્રો ભજવતા હતા, એક હતા પુરુષોત્તમ ચોખડી અને બીજું હતું વિરેન્દ્રભાઈ હતા, સરનેમ કદાચ દવેજ હતું એ હતું. અને પછીના સમયમાં એવું થયું કે એમાંના એક જણની હયાતી નહોતી ત્યારે એ પાત્ર તુષારભાઈ શુક્લ ભજવતા હતા. તુષારભાઈ શુક્લ તો બહુ જ મોટું નામ છે, અને એ એકદમ યુવાન વયમાં એમનો જે આ જે પાકટ વયનો જે અવાજ કરે ને એ કરે ને, એ તો બહુ જ અદ્ભુત હતું. અને એ કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટે, એટલે ઉદ્યોગ અંગેની જ વાતો આવે, એના ઉદ્યોગના નિયમો આવે, આરોગ્ય વિશે, મજૂર કાયદાઓની એ બધી વાત, પણ ઘણીવાર સંગીતના કાર્યક્રમ બધું સરસ આવે એટલે એ સાંભળવાની બહુ જ મજા. અને ઘણીવાર તો એવું કે સવારે અડધો ચૂકી ગયો તો સાંજે પ્રોગ્રામ સાંભળ, એટલે એક જસ્ટ લાઈક ટાઈમ ટેબલ કહી શકાય ને એવું થાય. અને સવારે સાંભળ્યું કે સવારે આ ગીત આવ્યું, આ ટોક સરસ આવી હતી, તો એ ફરીથી સાંભળ્યું તો એ સાંજે સાંભળતા હતા. હા, એટલે એ આ સુવિધા બહુ સરસ હતી. હા,
1: એ સિવાય અન્ય સ્ટોક કેરેક્ટરની પણ
0: બીજા એ છે, એક તો અહીંના ન્યૂઝ રીડર્સ બહુ જ સરસ હતા. અમદાવાદમાં તમને ખ્યાલ છે કે અમદાવાદમાં ઘણી બધી વાર કોમી તોફાનો થતા હતા અને કર્ફ્યુ નંખાતો હતો, હું કોટ વિસ્તારમાં રાયપુરમાં રહેતા,

0: કર્ફ્યુ નંખાયો એટલે તો ક્યાંય અવર જવરના, અને સાંજે 7 વાગે એટલે બધા રેડિયો સામે. અને એ વખતે અને હજી આજે પણ આકાશવાણીના સમાચારોની એટલી બધી પ્રતિષ્ઠા રહી છે ને, અને વિશ્વસનીયતા તો એટલી ગજબના ગજી આજે બી જાળવી. એ આકાશવાણીનું કદાચ સૌથી મોટું જમા પાસું જે કહેવાય ને, આપણે યુએસપી કહી શકાય ને, એ છે ક્રેડિબિલિટી. એ છે કે એ જમાનામાં લેમી બોલ હેરીનો અવાજ સાંજે 7 વાગે કોઈ પોળમાં રહેતા હોય એટલે એક ઘરમાં રેડિયો વાગતો છે, મોટા અવાજે વાગે તો તમે જરૂરી નથી કે તમારે ત્યાં સાંભળવા, તમારા ઘરમાં બાજુના ઓટલા ઊભા રહીને સાંભળો તો ખબર પડી જાય કે એ આ છે. અને એ અવાજ બહુ કાને. પછી એક કલ્પના પાલખીવાળા હતા અને નલિનીબેન શાહ, આ ત્રણ, અને પછી એક સુભદ્રા ભટ્ટ હતા. આ 4 ન્યૂઝ રીડરો હતા. અને બીજું રીતે જ ભાઈ હતું, એ જમાનામાં સુગમ સંગીતના ગાયકો અને લોકગાયકો અને ગરબા ગાયકોની બહુ જ પ્રતિષ્ઠા હતી, જબરજસ્ત એટલે ખૂબ. અને નવરાત્રિમાં અમદાવાદમાં ગરબાઓ એટલે આપણે એમ લખીએ કે જીતુ ભગતના કે બિંદુ ભગત, હવે સમજો રેડિયોના ગાયકો હોય તો એના નામ આગળ એવું લખે કે આજે રેડિયો સ્ટાર રતિકુમાર વ્યાસના ગરબાનો કાર્યક્રમ છે. પછી ભજનો ચાલતા હતા શ્રાદ્ધ આવે ત્યારે.
1: મહેશભાઈ, ઘણી વખત જે આ આર્ટિસ્ટ છે ને એ પોતાના વિઝિટિંગ કાર્ડમાં પણ છપાવતા રેડિયો
0: આર્ટિસ્ટ. હા, અને રેડિયો સ્ટાર એટલે પછી આ બોલિવૂડ સ્ટાર ને ફિલ્મ સ્ટાર શબ્દ આવ્યો, પણ આમ રેડિયોના પણ સ્ટાર હતા એટલે એ તો બહુ જ બહુ યાદગાર. હવે અને ઘણી વાર કે જેને રેડિયો પર સાંભળે એને રૂબરૂ જોવાનું આવે ને, એ તો બહુ જ હજી આજે પણ યાદગાર છે.
1: મહેશભાઈ, તમે જે વાત કરી નવરાત્રિની, તો ગરબા કોન્સર્ટની પણ આપણે માહિતી આપીએ.
0: હા, મેં ઘણી આકાશવાણીમાં, મને એક આનંદ એ થયો કે આકાશવાણીમાં વર્ષમાં 3-4 કોન્સર્ટ કરતા, અને વસુબેનના વખતમાં તો બહુ જ સરસ હતી. એમાં એમને નવરાત્રિની અંદર એક કરી હતી, હે માં ત્વમેવ સર્વમ, એટલે તો એના આગલા દિવસે પેલું ગ્રાન્ડ રિહર્સલ હતું જીઆર, અને એ એમને જયશંકર સુંદરી હોલમાં કરી હતી, એ મેં જોઈ હતી. પછી એકવાર અવિનાશ વ્યાસના ગીતોની હતી, એમાં ભૂપેન્દ્રસિંહને એ બધાને જોયા હતા. પછી ગઝલોને તેમાં મને સૌથી યાદગાર રહે છે અહેમદ હુસેન, મોહમ્મદ હુસેન, એ બે ભાઈઓ આમ એકબીજાની સાથે ગાય, એકનો અવાજ આવે બીજાની ખબર જ ના પડે અહેમદનો છે કે અવાજ મોહમ્મદનો અવાજ છે, અને આમ ઓવરલેપ થતા ને એકમાંથી બીજો સૂર નીકળે, સંગીતની એવી કોઈ સમજ નથી, પણ એ જે સાંભળવાનો જે આનંદ છે ને એ બહુ જ. અને હોળી વખતે તો એ અમદાવાદના શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જે એમ્પી થિયેટર જે કહી શકાય આજે બાદ, એ ત્યાં કરે. આકાશવાણીની ઘણી કોન્સર્ટો મેં સાંભળી અને હજી આજે બી એના ટાઇટલો યાદ છે. વસુબેને તો બહુ જ સરસ કોન્સર્ટો કરી, એ પછી બીજા પ્રોડ્યુસરો બી કરી, પણ એ પાયાનું જે કામ અથવા યાદગાર જે કહી શકાય એવા પછી ઘણી થઈ, મને થોડા નામ યાદ નથી પણ એ હું આજે બી યાદ કરું છું.
1: મહેશભાઈ, એ જમાનામાં અમદાવાદ ખાતે જે પારંપરિક રથયાત્રાનું આયોજન થાય છે તો તેની કોમેન્ટ્રી પણ આકાશવાણી પર અપાતી.
0: હા, એ આવતી, અને જન્માષ્ટમીની પણ કોમેન્ટ્રી હતી રથયાત્રાની થઈ. આ તમે બોલ્યા એટલે મને બહુ સરસ યાદ આવ્યું કે ભાઈ રથયાત્રાની એમાંથી જ મને વિષય મળ્યો. હું તમને બહુ કહું તો મેં છે ને ગરબાની કાલ્પનિક કોમેન્ટ્રી લખી હતી, કે એમ જેમ તમે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળતા, કોમેન્ટ્રી મીન્સ રેડિયો જ, અને રેડિયો એટલે ક્રિકેટની જ કોમેન્ટ્રી. પછી આ રથયાત્રાની થઈ અને જન્માષ્ટમીની થતી, તો એના આધારે મેં ગરબાની કોમેન્ટ્રી લખી હતી, અને ગુજરાતના એક દૈનિક પેપરમાં એ રેડિયોની કોમેન્ટ્રી થઈ જાય કે ભાઈ હમણાંથી હવે ફલાણા ચણિયા ચોળીવાળે આવી રહ્યા છે, આ ગીત ગાઈ રહ્યું છે, ભગત આમ કરે છે, તાલી પાડે છે, એવી એક વિઝ્યુઅલાઇઝ કરીને કોમેન્ટ્રી લખી. પણ એનો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી જ હતો.
1: રમેશભાઈ, આપને જણાવું કે જન્માષ્ટમીની જે કોમેન્ટ્રી છે
0: આકાશવાણી ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે.
1: રમેશભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ને તો જયારે રિસોર્સિસ ન હતા એ જમાનામાં પણ આકાશવાણી રાજકોટ, અને આકાશવાણી રાજકોટ દ્વારકાથી કોમેન્ટ્રી આપતું, આકાશવાણી અમદાવાદ ડાકોરથી કોમેન્ટ્રી આપતું, તો એ લાખો શ્રોતાઓને રેડિયોના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની જે ભાવના છે તેને જીવંત કરતા.
0: અને ઘણી બધી વાર એવું લાગે કે તમે ત્યાં જોઈને માત્ર જોઈ શકો પણ આ શબ્દોથી અનુભૂતિ કરાવે જે છે ને કે આ કૃષ્ણના આ વાગા. ઘણી બધી વાર સમજો તો મારે રથયાત્રા પણ એટલી બધી ભીડ હોય તો હું રથના બી માંડ દર્શાય, એક ક્ષણ થાય તો ત્યાં તો રથ આગળ ચાલો જાય ભીડની ધક્કા મૂકે, અને એ આ કોમેન્ટ્રી દ્વારા તમને જે સાક્ષાત્કાર કરાવે ને એ તો એ બહુ ગજબ નાખે, એનો આનંદ બહુ જ હોય છે.
1: મહેશભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સાથે ઘણા વર્ષો સુધી આપે કામ કર્યું છે, વિવિધ વિભાગોમાં પણ કામ કર્યું છે, તો આકાશવાણીમાં જે આપને કામ કર્યું એ અનુભવ આપને પત્રકારિત્વમાં કેવી રીતે કામમાં આવ્યો?
0: જો એક તો પહેલે કોઈ મને જે પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારથી આજ લગી એમ કહું તો ચાલશે, સૌથી પહેલું ધારો કે મેં તમને કહ્યું કે હું અમારી તિજોરી હતી ત્યાંની ઉપર એ

0: ટેબલ હતું જ ને, એટલે એ જ કબાટ હતું, એ જ એની ઉપર ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને નોટ ઉપર પેલું ગીત આખું સાંભળીને લખું, એટલે એના આધારે કોઈક વસ્તુ સાંભળીને લખવું, જે રિપોર્ટિંગમાં કહી શકાય. ફિલ્ડ વર્ક ગયા હોય, કોઈ નેતાની સભાનું કવરેજ કરવા ગયો તો એ જે બોલ્યા હોય આપણે લખવાનું કે આને આમ જણાવ્યું હતું, એટલે એ ગીતથી રેડિયો સાંભળીને લખવાની કેળવણી એ પહેલી ત્યાં મળી. પછી જુદા જુદા વિષયોનું લખવા મળ્યું. ધારો કે મને એમ કે ભાઈ તમારે રમત વિશે લખવાનું, તો બધા છાપા શોધવાના અને રમતના સમાચારો શોધવાના, એ એ ટૂંકમાં લખવાને થોડામાં ઘણું કહી શકાય. પછી વાટેઘાટે, તો બધા બહુ જુદા વૈવિધ્યસભર કરવાનું. પછી આવ્યું ફીચર રાઇટિંગ, તો એક જ સબ્જેક્ટના કેટલા બધા પાસા સાથે વણીને લખવાનું. અને બીજું સૌથી મોટું કે ધારો કે ઓડિયન્સ રિસર્ચમાં ગયો ત્યારે ખબર પડી કે ભાઈ શ્રોતાઓને આવું માગે છે, આ છે, અને એ એ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક સાંભળતો હતો અને એમાં એક કરતાં વધારે કોર્નર જે ક્વેશ્ચન કહેવાય જર્નાલિઝમની ભાષામાં, તો એ બધા અમુક શ્રોતાજનો એટલા બધા હોશિયાર હતા કે આપણે સવાલ કરીએ તો કે આમાં આ બી મજા, આમ સરસ હોય, તમે આમ ના, એ બધું વાત. એના કારણે એ જે રેડિયો સાંભળવાની જે ચીવટ હતી એને એકદમ ધ્યાનપૂર્વક સાંભળીએ ને, કાને લગાવીને, તો એ સાંભળતા એના કારણે એક ભાષા મને ખબર પડી કે એ એ ધ્વનિ પણ એક ભાષા છે. કે સમજો મારે કંઈ કહેવું કે હું આવું છું, બરાબર, વિઝ્યુઅલમાં શું લખવું, છાપામાં શું લખવું અને રેડિયોની પરિભાષામાં એ ડાયલોગ કેવી રીતે, એ જે ભેદ છે ને એ મને આ આકાશવાણીના કાર્યક્રમો સાંભળવાથી અને પછી લખવાથી અને મારા લખાણમાં ઘણા બધા સુધારો મને સૂચવ્યા. હું નથી કહેતો મને આવડતું છે, કેળવણી અહીંના પ્રોડ્યુસરે કે મહેશભાઈ આમાં લખાય. પછી મેં મારી લખેલો પ્રોગ્રામ હોય અને પછી જ્યારે સાંભળ્યું ત્યારે ખબર પડે કે એડિટ થયું કે ક્યારેક થયું, એટલે એ જ્યારે ખબર, આ બધી જ કેળવણી મને આજે જર્નાલિઝમમાં ઉપયોગ થાય. કોઈકનો ઇન્ટરવ્યૂ લેવા જવું તો જે રેડિયોમાં ઇન્ટરવ્યૂ લેતા, જે ફિઝિકલી ઇન્ટરવ્યૂ લઉં છું મેગેઝિન માટે, લખવાની વાત હતી, રિસર્ચ કરવાનું, તો એક જ મુદ્દા જુદા જુદા. અને મેગેઝિનમાં હું કામ કરું છું એ છાપા કરતાં મેગેઝિનમાં બહુ જ વધારે લખવાનું, એક જ ઘટનાને બધા જુદા જુદા, આ આ બધું ડિટેલિંગ જે આ કેળવણી છે ને મને એ આકાશવાણી. અને બીજું કે આ એઆર યુનિટના, એટલે ખબર પડે કે એક પ્રોગ્રામ માટે કેટલા લોકોની શું અપેક્ષા હોય ને આપણે એને કેવી રીતે ફૂલફે, આ બધી જ કેળવણી મને એ અમારી કેરિયર માટે જે સૌથી મદદરૂપ થઈ છે. એટલે હું જીવનભર આકાશવાણીનો તો આભારી રહીશ જ. કાર્યક્રમો આપે એટલે એમ કહેવાય ને કે આ એવી સંસ્થા હતી કે જ્યાં ઘણી બધી વાર એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ મળે, આ એના કરતાં મોટી સંસ્થા. એટલે એપ્રેન્ટિસશીપ નહીં કહ્યું પણ એઝ અ કલાકાર તરીકે મને એક ગ્રો કર્યો, મારો એક પ્રોત્સાહન આપ્યું, પૈસા આપે, પ્રોત્સાહન આપે. અને આ હદ સુધી એમ કે 46 વર્ષથી આ સંસ્થા સાથે છું અને મને આજે પણ એ આકાશવાણીમાં આવું એટલે એક મારું ઘર હોય એવું ફિલિંગ થાય. કેટલા બધા પ્રોડ્યુસર સાથે કામ કર્યું એ બધાના સ્મરણો છે અને નવા નવા મિત્રો આવતા જાય છે અને એમને મારી પર શ્રદ્ધા રાખી, એટલે હું આ સંસ્થાનો ખૂબ આભારી છું.
1: શ્રોતા મિત્ર, મહેશભાઈ સાથે આપણે વાતચીત આગળ ધપાવીએ. મહેશભાઈની પસંદગીનું વધુ એક ગીત આપણે સાંભળીએ.
0: મને ફિલ્મનું નામ તો યાદ નથી કદાચ, અને નરસિંહ મહેતા એનું જ છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી, મહેન્દ્ર કપૂરે ગાયેલું છે કદાચ.

0: ઉમેશભાઈ, આપ આકાશવાણી અમદાવાદ સાથે લગભગ 4.5 દાયકાથી પણ વધારે સમયથી સંકળાયેલા છો, અને આપ જાણો છો તેમ દેશમાં, ભારતમાં રેડિયો પ્રસારણને 2027માં, એટલે કે આવતા વર્ષે સેન્ચુરી, એક સદી પૂરી થશે, અને આકાશવાણી નામકરણને પણ 90 વર્ષ થયા છે. પ્રસારણની એક ગૌરવશાળી 90 વર્ષની યાત્રા રહી છે. તો ઉમેશભાઈ, ભારતના વિકાસમાં જેને કહેવાય ને કે આકાશવાણી અને રેડિયોનું પ્રદાન શું રહ્યું, તેના વિશે આપ થોડી માહિતી આપો.
1: ઇરેશભાઈ, રેડિયોનું પ્રદાન તો એટલું બધું સરસ છે અને આ એકદમ સ્વીકૃત થયેલું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. અને તમે જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એ પોતે મન કી બાત કાર્યક્રમ, એ ધારે તો એ ટીવી પર રોજ આવી શકે, એમના કાર્યક્રમો આવી શકે એમના પર, પણ એમને રેડિયોનું માધ્યમ પસંદ કર્યું એ જ બતાવે છે કે રેડિયોનું માધ્યમ ગઈકાલે અને આજે કેટલું સતત. ભલે એવું બન્યું છે કે ભાઈ એફએમ વધ્યા એટલે એના મનોરંજનના થયા, એનો એનો લિસનર વર્ગ યંગ જનરેશન આવે એટલે એના ગીતોની ચોઈસ ને એ બધું, પણ આકાશવાણીનું હું આજે પણ એ કહી શકીશ કે એફએમ તમે સાંભળો એમાં તમને મનોરંજનના ગીતો આવે છે બધા, પણ કોઈ ગીત પૂરા નથી આવતું. એના કરતાં સૌથી મોટી એવું કોઈ કોઈ પણ કલાકૃતિ એના સર્જકનું છે ને એનું મૂલ્ય થવું જોઈએ. આકાશવાણી માત્ર એક માત્ર માધ્યમ એવું, ધારો કે કોઈ ગીત વગાડે ને તો એના ગીતકાર, સંગીતકાર અને ગાયકનું નામ બોલે. તમે કોઈ હવે જુજ એફએમ કદાચ હવે જુદી રીતે કરતા થયા છે કે એની આ ગાયકોની ક્રેડિટ આવે, કેસ આપતા હશે કે એ ખ્યાલ નથી, મુદ્દો નથી કરતો, પણ આકાશવાણી એક માત્ર એવું છે કે એની રોયલ્ટી ચૂકવે છે બધા. અને આકાશવાણીની બીજી વસ્તુ એ કે આકાશવાણીની સ્વર પરીક્ષામાં પાસ થાય ને એ તમારા માટે બહુ, હા એવું કહેવાતું કે એક બે બહુ મોટા દિગ્ગજ ગાયિકાઓ છે એમની કેરિયરમાં જે પહેલી બે વારમાં એમ કે ફેલ થયેલા, અને પછીનો સમય એવો કે પાસ થઈ ગયા પછી આકાશવાણીમાં એક દિવસ એવો નહીં હોય કે જેમના ગીતો વિના એમનો દિવસ પસાર થયો, એટલે રોજ એકવાર એ સ્ટેશન પર એમના ગીત વાગે. હવે આ રેડિયોના અવાજ પરીક્ષણ જે, મને બી આનંદ થયો કે મેં પણ એકવાર ડ્રામા ઓડિશનમાં પહેલી વાર હું કદાચ ફેલ થયો, તો બીજી વાર આપે હું બી ગ્રેડમાં પાસ થયો. એટલે આકાશવાણીમાં તમારો અવાજ હોય ને, મને હજી બી યાદ છે કે દૂરદર્શનની અંદર એનાઉન્સરને ન્યૂઝ રીડરના ટેસ્ટ થાય તો એમાં પૂછે કે આકાશવાણીમાં માન્ય એપ્રુવ્ડ વોઇસ છે, તમે હા પાડો, એટલે એમનું કામ અડધું થાય. પછી વાત રહી કે તમારું એ તમારું દેખાવને લુક્સને એ કેવું રહે, થોડી કેળવણી આપે, પણ અવાજ માટેનો જે આકાશવાણીનો માપદંડ જે ગઈકાલે હતો આજે પણ એટલું જ કડક પરીક્ષા. અને મને એમ ખ્યાલ છે કે એ દિવસો યાદ કરતા હોય કે એ આપણો સ્વર પરીક્ષા હોય એટલે એક આખા રૂમમાં તમે એકલા જ હોય અને તમે એમ કે તમારો નંબર બોલો ને બોલો,
0: આકાશવાણીની સ્વર પરીક્ષા એટલે માત્ર તમે અને માઇક્રોફોન
1: બસ એ જોડ્યો ક્યાંય ને, અને પછી તમને એમ કે હવે તમે કોઈ પણ એક નાટકનો ડાયલોગ બોલો અને તમે એક ફલાણી પરિસ્થિતિમાં આવી ગયા છો, એટલે એ જ વખતે તમારે સ્ક્રિપ્ટ ઊભી કરવાની, એ ડાયલોગ એ હારોહારોમાં બોલવાને અને એવી અનુભૂતિ, એટલે આ જે કડક પરીક્ષણ જે છે ને એ આકાશવાણીની જે ઓળખ છે ને એ આજે બી જરૂરી નહીં, તો હવે બધા ઘણા બધા સમય સાથે પરિવર્તન કરીને બીજી ભાષામાં કહો તો સમાધાનો છે, એ આકાશવાણીએ નથી કર્યું ને, એ ભલે કોકને એવું લાગે કે જૂનવાણી, પણ એ જૂનવાણી નથી, એ પરંપરા છે અને એ પ્રતિષ્ઠિત માપદંડ આજે પણ ટકી રહ્યા છે. તમે એમ કોઈ એમ કહે કે હું આકાશવાણીમાં એ ગ્રેડ આર્ટિસ્ટ છું, બી ગ્રેડ આર્ટિસ્ટ છું, તો એને પ્લેબેક તરીકે ચાન્સ મળે છે. આકાશવાણીએ જ ઘણા બધા કલાકારો બોલિવૂડથી માંડીને સંગીત જગતને આપ્યા છે, એટલે એ તો બહુ જ મોટું ઋણ છે સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ પર. હજી એક બીજું એક સરસ હું તમને એક, મને હું વચ્ચે ભૂલી ગયો કે આકાશ, મેં તમને કહ્યું કે હું તો 1980 આજે 46 વર્ષથી લખું છું, પણ એટલો બીજો નસીબદાર બી એવું છું કે મારી પત્નીનું નામ છે મીતા છે, એ હિન્દી સ્કૂલમાં ટીચર હતા, હમણાં તો હવે નિવૃત્ત છે, અને બે દીકરા છે.

0: પાર્થક અનિરખ, મારે પત્ની અહીંયા જે હિન્દી પાઠ લેસન જે કહી શકાય તો એ એમને આપતા હતા કે ભાઈ ચલો તમે શિક્ષિકા છો તો હિન્દી પાઠ ભણો, એટલે ક્લાસરૂમનું જે ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ અહીંથી પાઠ ભણાવે, રેડિયો પર શીખવે અને વિદ્યાર્થીઓ રેડિયો પર સાંભળે એવા એને કેટલાક હિન્દી વિષયના લેસનો આપે છે, કાં તો કોઈ ગુજરાતીના પણ કરાવે છે. બીજું, મારા બે દીકરા છે સાર્થક અને હિરક, બંને દીકરાઓ પણ, એટલે મારું પરિવાર નાનો પરિવાર છે, પત્ની અને બે બાળકો, તો મારી પત્ની પણ આકાશવાણીના ટોકર તરીકે અહીંયા કામ કર્યું છે અને બે દીકરા, બંને દીકરાઓની બહુ જ જે કામ હું નથી કરી શકો કે નથી પામ્યો એ મારા બંને દીકરાઓ અહીંયા પામે, એટલે ફરીથી આકાશવાણી બંને વાત કે સાર્થકે અહીંયા સાગરને સથવારે સિરિયલમાં ભાગ લીધો, જયેશ પંડ્યા કરતા હતા એ કરતા. બીજું એક સરસ હતું કે એ દિવસોમાં રંગરંગ વાદળિયાનો કંઈક બાળકો માટેનો કાર્યક્રમ, એમાં એ વખતે તે સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને અહીંયા બોલાવ્યા અને મને લાગે છે કે પ્રસારણ માધ્યમનો એકદમ યુનિક કહી શકાય એવો પ્રયોગ એ હતો કે આનંદીબેન શિક્ષણ મંત્રી તરીકે આવ્યા હતા અને સ્ટુડિયોમાં ખુરશી પર નહીં નીચે બાળકોની સાથે વચ્ચે બેઠા હતા અને જે 5-7 બાળકો હતા એ બધા બાળકોને શિક્ષણ મંત્રીને એક એક સવાલ પૂછ્યો હતો, એમાં મારો એક દીકરો પણ, એટલે મને એવું થયું કે હું પત્રકાર તરીકે મીડિયાના પર્સન તરીકે ઇન્ટરવ્યૂ લેવા જઉં અને મને એક માધ્યમના પ્રતિનિધિ તરીકે આનંદીબેન કે છે કોઈ નેતા ઇન્ટરવ્યૂ આપે વસ્તુ જુદી, પણ અને એમને ખબર કે કેવા સવાલ, પણ એક આ જિજ્ઞાસુ બાળકો શિક્ષણ મંત્રીને શું સવાલ પૂછશે અને શિક્ષણ મંત્રી શું છે, એટલે એ મારા દીકરા સાર્થકે રેડિયોનો કાર્યક્રમ. અને બીજો નાનો દીકરો છે હિરક, એણે પણ એની 3-4 સિરિયલોમાં કામ કર્યું હતું. હિરકની વિશેષતા એવું હતું કે આકાશવાણી દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે ઉજવે, મને તારીખ યાદ નથી પણ એવું કે સવારની સભા હોય 5-5:30 હોય અને બપોર 12:15 જે પૂરી થાય એમાં એક મેલ હોય અને એક ફિમેલ હોય, જે અહીંયા મેલ ફિમેલ આર્ટિસ્ટ હોય એવી રીતે એ મારો દીકરો હતો અને એક કોક દીકરી હતી, એ બે જણને એમનું કામ એટલું ઓપનિંગ અને ક્લોઝિંગ એનાઉન્સમેન્ટ કરવાનું કાર્યક્રમ. પણ એક નાનો છોકરો 8-10 વર્ષનો છોકરો એને પ્રસારણ માધ્યમ સામે લાઈવ બેસાડી દેવો, તમે હિંમત તો કરો, હિંમત આ હિંમત બી કહેવાય, સફળતા તો હિંમત થાય અને મુશ્કેલી થાય તો જોખમ કહેવાય, એટલે આવું કોક એ મારા દીકરામાં પારખ્યું કે આ દીકરાનો અવાજ સરસ છે અને આને કામ સોંપી શકાય કે એની એક પોતે એક આ કામ નિભાવી શકશે, એટલે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ મારો દીકરાએ આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે કર્યો, એટલે હું નસીબદાર છું કે મારું આખું ફેમિલી આકાશવાણીના લેખક તરીકે તો હતું જ શ્રોતા તરીકે આજે પણ છે.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઈની અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.
0: આકાશવાણી અને આકાશવાણી અમદાવાદ સ્ટેશન હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે એક યાદ રાખ્યા અને આકાશવાણીની યાત્રામાં કોઈક અંશે મારું કોઈક યોગદાન છે અથવા એમાં હું સહયોગી બન્યો છે, એટલે એ સ્મરણ કરીને બી મને યાદ રાખ્યો એટલે ખૂબ ખૂબ આભાર અને મારી કારકિર્દી માટે આકાશવાણીનું જે પ્રદાન રહ્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું, ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીત સાંભળવાની આપ સૌને મજા આવી હશે.
3: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahiyar@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: આપ હમણાં જ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી

શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા

0: તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने यह आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना बना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिले को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની SIRની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. CBIએ નીટ UG પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો અને IPL

0: ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ફરી જોડાઈએ કાર્યક્રમ સુરીલા સફર સાથે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા. દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
1: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે. પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
0: કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે. આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી.
2: હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે. એમાં 18 થી 40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે અને 18 થી 60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખનો વીમો મળી શકે છે અને જનધનના ખાતામાં બીજા જે પીએમ કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં. ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં ગામમાં બધી સુવિધા મળી શકે છે.
0: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો. બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ દક્ષિણાયન, કર્કવૃત મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આ જ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાને ઘાંઘણી એટલે કે પરંપરાગત તંતુવાદ્ય વગાડનારા તનસિંગ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘરી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
3: આ ખાંગડી છે ને જ્યારે વગાડવાની આવે ત્યારે દિવાસાથી દસરા સુધી કઈ પીહા વગાડવામાં આવે, દશેરાથી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે અને અખાત્રીથી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્ત થી થવા માંગીરી છે આ ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી.
0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર

0: પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, વિભાગીને 35 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ મિહિર જાનીના કંઠે ગીત, રચના છે ઘાયલની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મિહિર જાનીના સ્વરમાં ગીત. રચના છે યોસેફ મેકવાનની.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए AFCAT 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે

0: અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ વૈભવી વઢવાણાના સ્વરમાં ગીત રચના છે વિનોદ જોશીની.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 3 વાગે સખી સહેલી.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा कार्यक्रम सखी सहेली बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 5 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ દિલ હૈ કે માનતા નહીં આ ફિલ્મનું આ ગીત અનુરાધા પોંડવાલ અને કુમાર સાનુના યુગલ સ્વરમાં.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आजे नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: લતા મંગેશકર અને બાલસુબ્રમણ્યમના યુગલ સ્વરમાં હવે સાંભળશો હમ આપકે હૈ કૌન ફિલ્મનું આ ગીત।
2: Ten, nine, eight, seven, six, five, four, three, two, one, let's start the fun.

સરગમ કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો કલ હોના હો ફિલ્મનું આ ગીત શંકર મહાદેવનના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનું કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 5:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કરીએ હરીન્દ્ર દવેની આ રચનાથી. સ્વર આપ્યો છે વિશ્રાંતિ વૈષ્ણવે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: દીપ્તિ પાઠકના સ્વરમાં હવે સાંભળશો સૈફ પાલનપુરીની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: રમેશ પારેખની આ રચના સાંભળી રેખા ત્રિવેદી અને ઉદય મજમુદારના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો મિતાલી અને ભૂપેન્દર સિંહના યુગલ સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં અસલી નકલી ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે શંકર જયકિશને, બોલ લખ્યા છે શૈલેન્દ્રએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: मोहम्मद रफीना स्वर्मा हवे सांभळीए काला बाजार फिल्मनु आ गीत. સંગીતકાર SD બર્મન, શબ્દરચના શૈલેન્દ્રની.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો હિમાલય કી ગોદ મેં ફિલ્મનું આ ગીત। સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર।

0: દિલ એક મંદિર, આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર હતા શંકર જયકિશન, ગીતકાર હતા હસરત જયપુરી. અને હવે સાંભળશો આ જાહેરાત.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણ

માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળીએ ખામોશી ફિલ્મનું આ ગીત. સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર ગુલઝાર.
3: શામ

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં આવો હવે સાંભળીએ ઇઝ્ઝત ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીત રચના સાહિર લુધિયાનવીની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મમતા આ ફિલ્મનું આ સુંદર ગીત સાંભળી, સ્વર લતા મંગેશકરનું, સંગીત રોશનનું, શબ્દરચના મજરૂહ સુલતાનપુરીની.

કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલસ્વરમાં આવો હવે સાંભળીએ ઘર ફિલ્મનું આ ગીત. સંગીતકાર આર ટી બર્મન, ગીતકાર ગુલઝાર.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ કટી પતંગ ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: જય માલા.
2: कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

શ્રોતા મિત્રો, 7:10 થવા આવી છે. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી
1: સિંચાઈ વિભાગના સેક્રેટરી ને સૂચના આપી છે. આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને જયારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય એટલી જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.

0: શ્રી વાઘાણીએ કહ્યું ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે.
1: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય માની વડાપ્રધાનશ્રીનો મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા હી સેવાનો છે ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માની મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે.
0: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમૂરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
0: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે, જોકે કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ મેક્સિકો થઈ US થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
0: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
4: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ.

0: રહી છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે એઆઈના એડ્યુકેટર્સ તૈયાર કરતી આઈઆઈટીઈ ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે આઈઆઈટીઈના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
1: મારું નામ જિગ્નેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે, તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને આવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
0: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो एफसीआई का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप है, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था, एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાવતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
2: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्र का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में

0: असीम प्रतिभा है। सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहें और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े।
1: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિંગ સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે બે સંદિગ્ધ ઇસમો છે, જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
3: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध, बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है. And anti-India rhetoric has continued unabated since its creation.
1: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઈન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રિટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનેબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક PDS યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

થોડી જ વારમાં સાંભળશો નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 9:30 વાગે ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત અને રાત્રે 10:30 મિનિટે ઢલતી જાય રાત આ કાર્યક્રમો રિલે થશે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી.

જરોખામાં આવો હવે સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે તારીખ 28 મે 2026 ગુરુવાર સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા સવારે 6:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું. સવારે 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 ભૂલે બિસરે ગીત, 7:30 હમ હૈ રાહી પ્યાર કે, 8:15 ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. આ કાર્યક્રમો પ્રસારિત થશે અમારા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી.

સવારે 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સવારે 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે સવારે 11:02, પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ સવારે 11:30 વાગે,

જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સવારે 11:35, બપોરે 12:05 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ, બપોરે 1:00 સુરીલા સફર, બપોરે 2:00 ત્રિવેણી કાર્યક્રમ,

ગુજરાતી ગીતોના કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીત આપ સાંભળી શકશો આવતીકાલે બપોરે 2:35. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રજૂ કરીશું કાર્યક્રમ સખી સહેલી બપોરે 3:00, કાર્યક્રમ પિટારા બપોરે 4:00, સાંજે 5:00 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ, સાંજે 5:30 સુરીલી સાંજ, હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6:00. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ જયમાલા સાંજે 7:00. રાત્રે 8:00 કાર્યક્રમ હવા મહેલ, 8:15 જરોખાની સાથે નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9:00 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ આપકે લીએ, ત્યારબાદ ફિલ્મ સંગીત રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું છાયા ગીત રાત્રે 10:00 અને કાર્યક્રમ ઢલતી જાય રાત પ્રસારિત થશે રાત્રે 10:30. તો આ હતી અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, આવો હવે શરૂ કરીએ નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત કરીએ મિત્રાજના સ્વરમાં ગવાયેલા ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયાનું આ ગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ મિશન મંગલ ફિલ્મનું આ ગીત. સ્વર આપ્યો છે શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવે.

એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ જબ વી મેટ ફિલ્મના આ ગીતથી, અને ત્યારબાદ સાંભળી શકશો ફિલ્મ દિલ ચાહતા હૈનું ગીત.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ સે ફિલ્મનું આ ગીત અને ત્યારબાદ યસ બોસ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 10 વાગે સાંભળશો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

અમારી આજની આ સભાને અહીં વિરામ આપીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:53 ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.